0: ચર્ચા દ્વારા સેફ સેક્સતા છે.
1: ગર્ભધારણ વ્યવસ્થા દ્વારા સુરક્ષિત સંપર્ક કરવાની પરંપરાગત વાત છે.